ખેતીવાડી કાર્યક્રમ શૂન્ય સગળા ભાયા આર ભાયાને રણવીર ભાઈરા ઘણે માનસું રામ રામ. ભાયા ચોપાળ માતે નિતનું એક આમરી પાતા હુંતી રહેવે ઓર ઇણ તેમ મેં આ સલામે ભાયા દેખ હા કે કહેવે ભી હૈ કે પહેલો સુખ નિરોગી કાયા, પણ ઇણ સલામે ઇન ટાઈમ મેં દેખને મિલે હૈ કે કોઈ ને કોઈ હારી બીમારી હરેક રહે જો ઊંતી રહેવે, યાની કે મનુષ્ય સ્વસ્થ નહીં હૈ. એનું એક મોટું કારણ ખાનપાન હૈ, ઓર ખાનપાન ની વજે જે જાણા તો જેકા કિસાન ભાઈ જો અનાજ પેદા કરે, ચાહે ફળ સબ્જી ની વાત કરાં, ચાહે અનાજ ની વાત કરાં, ચાહે દલહની ફસલાં હો, ચાહે તિલહની હો, ઓર ચાહે અનાજ વાળી ફસલા હો. આજકલ ઘણકરે બાયારો કહેણો હોય કે ભાઈ છિડકાવ નહીં કર, હા દવાઈ હૈ જો નહીં છિડકાં જણે, એ કમ પેદાવાર હોય, પેદાવાર હોય કોન. યાની કે એક હિસાબ હું જે આપણા કીણી તરેરી અંગ્રેજી દવાઈ લેર આપણને જો શરીરને આદિ બણાલા, બે આપણા આપણી જમીનને હજુકો આદિ બણાલા અગર જે છિડકાવ રી રસાયણ રી દવાઈ રી, તો વો હજુકો અનાજ પછી છિડકાવ બિના હોય કોન. પણ ખાસ કર જે ગૌર શું વિચાર કરાં કે જે આપણી ધરતીને આપણને સ્વસ્થ રાખણી હૈ, ઓર ઊન શું ઉનાળો અનાજ જે આપણને સ્વસ્થ અનાજ લેણો હૈ, તો ઇન વાસ્તે દેશી તરીકો